0: નમસ્તે નમસ્કાર અને લોકસંગીત ગણવાદન સંપૂર્ણમાં હાર્દિક સ્વાગત કો સાથમાં કાર્યક્રમ આપણી પાસે આપણી બેક લીર ઉપસ્થિત વૈશ્વિકા સહ પ્રાવધિક મિત્રો કો સાથમાં આવાજમાં જેમાં સરકી લંબસેરતા સિંધુ સમયના એ સમયમાં પૂર્વી નેપાળથી પહેલો સામુદાયિક રેડિયો સલાથયા 101.2 મેગાહર્ટઝના કાર્યક્રમમાં આપણે પાછા આપણે બાક સુંદી હોય છે ર હરેક દિન હરેક બાર ફરક ફરક કાર્યક્રમ લેર છીએ તપેકો રેડિયો સેટમાં ઉપસ્થિત હોને ગર્દાછું રાજ્ય પણ હમી તી સમયલાની લેર ઉપસ્થિત ભઈ નહી શકા છું ભને વિશેષ કરી હમી 3-15 સમ્મા 3-15 દિશી છીએ 3-50 સમ્મા આજે હમી તપારે માર્ચ રહનેછું ર વિશેષ કરી આજે જે સોમવારે દસાઈ રહેકો છ ર સોમવારે દસાઈમાં આજે તપારે કાર્યક્રમમાં સહભાગી થનાર છી આપણે મન પરેકો લોક બાકાચે રોજના સક્નુનેછ ર કટબી સાથેરી હમી કાર્યક્રમ આપને પાછા આપણે બાકાકો પ્રતીક્ષામાં અનુંધેલા તપેકો પ્રતીક્ષકો સમાય ભને સમાપ્ત બહીને સ્થિતિકો છ રાણી સગ્નની છ 97-64-49-70 લાઇન હુદી છે કાર્યક્રમમાં સહભાગીતા જમાવન સક્નુનેછ ર કોઈ સાથી આઈસક્નુ ભાઈકો છ તેની ફોન લાઇનમાં ઢીલા નગરીકન સ્વાગત કરી હાલો કોઈ હુમન છે કાબાટ હેલો નમસ્તે નમસ્કાર ગુડ આફ્ટરનૂન કોઈ જે હુમન છે કાબાટ ઓકે ખોટાંગ ગાઠ મદાન શ્રેષ્ઠ બોલ્દી હુંછ કે ગર્દી હુંછ ત મદાનજી એ
1: સમયમાં
0: કે ગોઠાલો ગર્દી હુંછ ની મદાનજી ગાઈ ગોરુ કો ગોઠાલો ગર્દી હુંછ અને ખાજુ ત બાકી નહી હોલા હૈ મદાનજી કો हाम्रो पनि बाँकी नै छ भन्नुपर्छ है मदनजी ल ठिक छ मदनजी कार्यक्रममा सहभागी चाहिँ जनाउनु भएको छ आज कुन लोक बाँक रोज्न चाहनुहुन्छ त मदनजीले

0: 대해서 감으로 퍼지도록하이.
1: 오 사장님, 해라네. 계약 허투루 소문자 라이셔크. 마트에 아버지 경우요.
2: 고생, 기아에 됐어. 이렇게 버티 알세요, 로한. 사마직 선생 마을에 이렇게 버티 오는 버릇이다. 밑에로 브라마 수준 나오는 석사. 이제 나한테나. 이제도 졸린 얘기 알잖니.
1: 아래, 밑에 브라마 본자. 기우요, 오늘 그제.
2: 근데 다 되나?
1: 다 되나?
2: 순아, 미타 수준하고 아니고 아플레 다 하나에만 빠이고 그라 렉니 와 퍼일라오네 그라오. 아니 브라믹 수준하고 아니고 제 자민 자민 니엇거스 아플레 파이다 와 스와르터가 라기 퍼일라오네 걸럿 수준하오. 이스타 수준하래 사마즈라이 브라믹 바나오차 컨디트 바르차 니라사 바나오차 로 어비스파스파니 수준하고 아르차.
1: 오호, 디스 와이다 이스타 수준하 시라이 버무 우리는 라이차이?
2: 오니 ब्राह्मण र मिथ्या सूचना सियर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन सियर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ नीति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै सियर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
3: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
4: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र विश्वास गर